જરૂરી હે તો આપણને આંગણ આને બી પીણી ચાહીએ. તો જ કે ગર્ભવતી સ્ત્રીને કાચો નારિયેલ યા નારિયેલ પાણી પીડાણો ચાહીએ. મેડમ એક વે નારિયેલ કા માય ખોપરા બી આવે તે દેખ્યા હોસી વે જકા નારિયેલ કા સૂકા ખોપરા આવે ની મેડમ બાંગો પ્રયોગ સાવધાની પૂર્વક કરનો હોય ક્યુંકિ વા ખોપરાની તાસીર હોય પા ગરમ હોય. અરે બેણો કાચો નારિયેલ કો પ્રયોગ ભી આપણને સાવધાની થી કરનો ચાહીએ. જરૂરત સુ જ્યાદા પાણી નહીં પીણું ચાહીએ. અરે કાચો નારિયેલ તાજા એર સાફ હોણું ચાહીએ. અરે દેખો જ્યાં કોઈ બીમારી હોય, માન લો ગર્ભવતી મહિલા તો પીએ પીએ, જે આપણ સાધારણ આદમી લુગાઈ ભી પી શકે. તો જે ભાંગે કોઈ બીમારી હોય તો બેણો કઈ રોગ ઈચ્છા હોય જકા માં કાચો નારિયેલ પાણી કોણ પી છે. તો બાને કે કરવું ચાહીએ કે બાને ડાક્ટર કી સલાહ લે કે હરી પાણી કો નહીં પીણું ચાહીએ, ફિર ડાક્ટર પૂછણું ચાહીએ. તો અબ દેખો બેણો, જ્યાં કાચો નારિયેલ વો પ્રાકૃતિક વો અનમોલ ઉપહાર હૈ. અબ દેખો કાચો નારિયેલ વો કિતો સખ્ત હોય, ભી ઉપર જટાસી ભી હોય ફિર વો સખ્ત હોય, ભીન ફોડાં ફિર ગીરી કાઢાં ફિર ભી પાણી ભી જો નીકળે હની ભી કુદરત બડી હી ખૂબસૂરતી જોઈને બનાયો હૈ. તો બેણો ગર્ભાવસ્થા મેં માં હર ટાબર દોના કી સેહત ખાતર લાભદાયક હૈ. જે ગર્ભવતી સ્ત્રી સહી માત્રા મેં નારિયેલ કો સેવન કરે તો ભીનો શરીર મેં તાકત હૈ, તાજગી રહે હૈ, સગે સુરક્ષા ભી બિને પ્રદાન હોય. ઈ ખાતર બેણો ગર્ભવતી સ્ત્રી ને સંતુલિત માત્રા મેં નારિયેલ જરૂર સેવન કરનો ચાહીએ. એ સગે બેણો હલકો ફુલકો સંગીત ભી સુનતા રહેણું ચાહીએ.

ધોરીમના બાલોતરા છું. જગદીશ ભારતી ગોસ્વામી, વિજય ભારતી ગોસ્વામી, નરેશ ભારતી ગોસ્વામી, મલિતા ગોસ્વામી એર આંગા સાથી. અમરપુરા જાલુખાટ છું. જગદીશ ચંદ્ર પ્રજાપતિ, રાજારામ પ્રજાપતિ, વિમલા પ્રજાપતિ, વિકાસ પ્રજાપતિ, શિવપ્રકાશ પ્રજાપતિ, મોનુ પ્રજાપતિ, સીમા મિશ્રા ગી આવાજમાં ગીત ગી ફરમાઈશ કરીએ. બિલકુલ ગીત તને સુનાયો સા. ગાંવ હિપરસોગા છું, લાતુર છું. ઉસ્માન શેખ ફોજી, સાયરા બાનુ શેખ, બાબા શેખ, સિમર શેખ એર કરિશ્મા શેખ. ચોકુંટી બુલંદશહેર છું, મોહમ્મદ સઈદ અબ્બાસી હેરાંગ પરિવાર ગા લોગ. કાસમ કોલોની સદાવત છું, યુનુસ ખત્રી, શફી ખત્રી, ઇદ્રીસ ખત્રી, નૂરુ મીના, ઇરફાન મીના, કાસિમ મીના. સદર બાજાર કુરાવલી છું, અનિલકુમાર વર્મા, માયાદેવી વર્મા, રાહુલકુમાર વર્મા, વિનીતકુમાર વર્મા, સોનમ વર્મા. અનુપુર મધ્યપ્રદેશ છું, જયમંત્રી કેવટ, અંજલિ કેવટ, રુદ્રાણી કેવટ, કૃષ્ણા કેવટ. બસ સ્ટેન્ડ માનસા છું, જગદીશ રાય ગર્ગ, અંજના રાની ગર્ગ, રવિ ગર્ગ, શિલ્પા ગર્ગ એરાંગા સાથી. જીટીવી માર્કેટ અહેમદગઢ મંડી પંજાબ છું, મોહમ્મદ અનવર અંસારી, રવિના એરાંગા સાથી. હોડુ બાલોતરા છું, ઉમેદારામ, સુરેશકુમાર એર સુરતેશ ગોદારા. સૂર્યનગરી જોધપુર રાજસ્થાન છું, રમેશ ચંદ્ર ચૌહાન, મોહિની ચૌહાન, કલ્પિત ચૌહાન એર બેબી ગરવી. મેરઠ છું, દિગ્દર્શન કવિતા ગોળ એરાંગા સાથી. પિત્રામલ ઉજ્જૈન મધ્યપ્રદેશ છું, વિનોદ મુણત, નેહા જૈન, દીપક મેઘ મુણત, ચેતન નાટા એર આંગે પરિવાર ગા લોગ. માનસી ગૌરવ અરોડા નવી દિલ્હી છું. ડબ્બાવાળી છું, રૂપસિંગ લાખોતરા, કરમજીત લાખોતરા, સર્વજીત લાખોતરા, રાની, સોની, રજની.